0: આ પાપની બધા જેતી પરનત પેન પેન તો તેતી
1: તુમરા લખાન જાય પસારા કેવે સજા પ્રથમ સંસાર
0: એક રૂપ અનુપ સ્વરૂપ રંગ પેઓ રાફ ગઈ પુપા
1: અંડે ચીરે સે તેચકીની ઉત્પુજ કાન બહુ રશતીની
0: કો ફૂલ રાજા હવે બેઠા કો સમટ પે સંકેર ગેઠા
1: સક્રિ શ્રેષ્ઠ દિખાય ચંબો આજ ગાસ રૂપ સે અંબવ
0: અવરત ચામે ઈ તુમ કરો સિખો બાણ સિખ સંગરો
1: દુષ્ટ જીતે ઉત્પટ ઉત્પાતા સકલ મલેશ કરો રણકાતા
0: જે સુજતવ સની પરે તિનકે દુષ્ટ કે તો મરે
1: જીવન પર પરે તિહારે તિનકે તુમ સંકટ સપટારે
0: જો કલ કો એક બાર તે આઈએ તાકે કાલ નિકટ નહીં આયા
1: હે અચ્છા હોતા હે સબ કાલા દુષ્ટ અરિષ્ટ રે તત્કાલા
0: કૃપા દસ્તન જાય ન રહ્યો તાકે તાપ તનક મોહરે
1: હો રેત સિદ્ધ કર મો સબ હોય દુષ્ટ છા છવ સકે ન કો